දක දෙන දෙන දෙන නගනගනග තෙතක දාන දාන දාන දෙකිට දෙකිට දකින දාන දක්ක දාන දෙකිටකට දීදී දාන දාන ගෙන්තරාන දාන දාන ගෙන්තරාන දාන දාන ගෙන්තරාන අදිනවනීතා අභිනේග රාජා ගෝකුල බාලා කෝටි ප්‍රකාශා විරග නරග ශ්‍රී රක්ෂක මාලා යත්තනේ මොරිනානේ ගිච්චාවේ ඉත්තවනයනේ අක්කොල්වාය සූඩිය වාඩල சூடிய வாக்கள வாடிய சிந்தை குறும்பத்தா பூதகியாக பணித்திடுவாயா பாவை விரகம் பருகிடுவாயா ஆயர் தம்மாயா நீவா ஆயர் தம்மாயா நீவா ஆயர் தம்மாயா நீ